રાજસ્થાની ગીતારૂ નજરાણો ગોખળા કાર્યક્રમ લઈ હાજર હું હું આપણી રેડિયો સાથી પૂર્ણિમા વૈસા. આપ સવાને મારો ઘણો ઘણો રામ રામ સા. કાર્યક્રમ મેં બાતા ચીતા કરંગા ઓર હુણાવંગા રાજસ્થાની લોકગીત. તો શરૂ કરા આપને હુણાવા યો પેલો લોકગીત. તો હુણો સા.

ઘણો બઢિયા યો લોકગીત હુણ્યો અને હાથે હાથે આપને એક લોકગીત ઓર હુણાવા મારો રાજસ્થાનની બાઈ સારી બાત હે નિરાલી હૈસા જદી વે પહેન ઓડ સોલા શ્રંગાર કર બહાર નિકલે જદી વે ઘણી રૂપાલી લાગે સા તો આપને હુણાવા યો અચ્છો સો રાજસ્થાની લોકગીત તો હુણો સા